0: નંબર સવારે રિચાર્જ કરનું હોય ઇન્સ્ટન્ટ લકી ડ્રો મારફત એક મહિના દેખી એક વર્ષ સમમાં ફ્રીમાં રહેવાનો અવસર પ્રાપ્ત કરનું
1: હોય. ખુશી કો કનેક્શન